0: for Muhammad wa Ali Muhammad salawat. Muminin be elan che pelui ke Ashura Julus from Bilal Muslim Mission. Inshallah Ravivar na divase 28th June Sawarna Sara 9 wage thi 12 wage sudhi temeke mahase je bhayone shirkat karu hoy inshallah masjid na bare transport sara 8 wage hase biju ke aaj ye sara 5 wage sanna 5:30 in the evening inshallah ziyarate nahia imam e zamana ni je ziyarat che I masjid ma ground floor for gents and first floor for ladies ma parwa ma avse bar muhammad wa ale muhammad salawat આપણે બધા સાથે મળીને લબ્બૈક યા હુસૈન
1: લબ્બૈક યા હુસૈન
0: લબ્બૈક યા હુસૈન
1: લબ્બૈક યા હુસૈન
0: લબ્બૈક યા હુસૈન લબ્બૈક યા હુસૈન
2: લબ્બૈક યા હુસૈન لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب

ज्यादा रो। काश आवो दिवस जो आपेला मौत आवी जात, फातिमा ज़हरानो भरेलो घर उचरी गयो, એવી રીતે ઉજળી ગયો કયામત સુધી પાછો। અઝાદારો એમ ના કહો કે આજે ઔલાદે રસૂલ ઉપર જુલમ થઈ ગયો, ના, એ સવાલ કરો એ કયો જુલમ છે કે જે આજે કરબલાના મેદાનમાં નથી થયો। અઝાદારો મારા બચ્ચાઓ વાસ્તે, જવાનો વાસ્તે, શેખ જાફર શુસ્ત્રી કહે છે આ મસાઇબનો આ જુમલો છે કે એના માટે સમજમાં નથી આવતી, એ વખતે ગમમાં ડૂબેલા હોય છે કે હુસૈનનો ગલો કાપવામાં આવ્યો, ઉર્દુમાં પરાય છે 12 ઝરબો મેં। ઝર્બ નો મતલબ ખબર છે શું થાય છે? મલ્ટીપ્લાય, એટલે જે છે ને એ જે છરી હતી ને કાટવારી, કાટવારી ઝંગ એટલે કાટ, કાટવારી છરી એ 12 વખત મારવામાં આવ્યો છે। અરે સભા બી કરવું હતું તો આ પ્રમાણે શા માટે? અસાદારો ઓલોમાં ઇકરામ ઝાકિરીને કરામ બયાન કરે છે, હુસૈન સજદાની હાલતમાં શિમર કાટવારી છરી લઈ હુસૈનના ગલા ઉપર મારવા માંડ્યો તાકે

એટલો વધારે બને, એટલો વધારે હુસેનને તકલીફ અને અસિયત પહોંચે. ઝર્બ ઉપર ઝર્બ ચાલવા લાગી, મલાઈકામાં રોવાનો કોહરામ, જિન્નાતોની રોવાની આવાઝ, અંબિયા મોઢું ફરાવી લીધા, યા રસૂલુલ્લાહ અમારાથી નથી જોવાતો. હસને મુશ્તબા મોટું ફેરવી લીધા, અલીએ મુર્તઝા રસૂલલ્લાહ મોટું ફેરવી લીધા. અઝાદારો તમે સાંભળશો, 11મી ઝર્બ ઈ કયામતની ઝર્બ છે કે હુસેન જેવા સાબિરના જબાનથી નીકળ્યો માં અઝાદારો એમ નથી કે ફક્ત ગલો કાપવામાં આવ્યો, ના ના, તમે સાંભળશો. સાહેબે નઈમુલ અબરાર લખે છે, એક ઝાકીર મજલિસ ભરી રહ્યો હતો અને આ રિવાયતને બયાન કર્યો. શિમર બેરહેમીથી હુસૈનનો ગલો તો કાપી લીધો, પણ ત્યાર પછી હુસૈનના માથાને એના વારમાંથી આમ પકડીને ઊંચો કરે છે. સામે તલે ઝૈનબિયામાં હું ઝૈનબ જોઈ રહી છે, માથાને ઊંચો કરી અને જમીને કરબલા ઉપર ફેંકે છે. મજમામાંથી કોઈ અઝાદાર ઉભો રહી ગયો, એમ કે છે, ઝાકીર હુસૈન બસ બસ બસ આવી રિવાયતો નહીં પર બસ. ઝાકીર હતા, દિલ તૂટી ગયો, લાગી ગયો, રોતા રોતા ઘરે જાય લાગ્યા, રોતા રોતા સૂતા. આ શું થઈ ગયો? આજે સપનામાં મૌલા હુસૈન અલી ઇસ્લામ તશરીફ લાવે છે અને કહે છે, એ મારો ઝાકીર, શા માટે તમે આ પ્રમાણે બેતાપ છો, બેચેન છો, રોઈ રહ્યા છો? તો કહે છે, મૌલા હું આ રિવાયત પહેરો અને મારે ભરેલા મજમામાં રોકવામાં આવ્યો. ખબર છે તમારા આકા હુસૈન, મૌલા હુસૈન, ગરીબ હુસૈન, શહીદ હુસૈન, મઝલૂમ હુસૈન શું જવાબ આપ્યા? એ કહે છે, ભાઈ આ લોકો તો આટલો બી નથી સાંભળી શકતા, મારી ઉપર તો આનાથી વધારે ઝુલમ થયો છે. અઝાદારો અઝાદારો કેવું બહુ આસાન છે શામે ગરીબા. શામે ગરીબાનો મતલબ ખબર છે શું? ઝાહેરી તોર પર એનો મતલબ એ છે, ગરીબોની શામ ના, મઝલૂમોની શામ ના, અસીરોની શામ, લાવારિસોની શામ, સૈદાનીઓની શામ. આ તો ઝાહેરી માનીમાં છે. તમને ખબર છે શામે ગરીબા કેને કહેવાય? આના જેવી મનહૂસ શામ જ્યારથી અલ્લાહ દુનિયા બનાવ્યો છે, આવી મનહૂસ શામ આવી નથી. અઝાદારો, હઝરત આદમ થી લઈ ખાતમ સુધી અંબિયા ઉપર જુલમ થતા રહ્યા, નૂને પથ્થર લાગતા રહ્યા, જિરજીસ નમીની બોટી કાપવામાં આવી, ઝકરિયાને જે છે ને આરાથી ચીરી લેવામાં આવ્યો. અંબિયા ઉપર જુલમ ઉપર જુલમ ઉપર જુલમ થતો રહ્યો, પણ તારીખ ઉઠારી લ્યો, કોઈ મલઉનમાં મલઉન કોમ કેમ ના હોય, પણ નબીને કતલ કર્યા, પણ નબીના ઘર વાલીઓ, નબીના ઘરના એલે બેતની કોઈ ચાદર નથી છીનો. કરબલાના મેદાનમાં અરે કેની ચાદર છીનવામાં આવે છે જેના સાયાને તરકો નથી જોયો? અઝાદારો, હુસૈન શહીદ થઈ ચુક્યા. ઉમરે સાદ કહે છે, જાઓ ખૈમાને આગ લગારો, સામાન બધું લૂંટી લ્યો. અઝાદારો, સામાન તો લૂંટવામાં આવ્યો. હમીદ ઇબ્ને મુસ્લિમ કહે છે, વલ્લાહ મારી નજરથી મેં જોયું, સામાન જ્યારે લૂંટવામાં આવ્યો ને, કોઈ બીબી એ

જજ ના કરી, જે સામાન ખપે લૂંટી લ્યો. પણ જ્યારે નેઝાની અનીથી બીબીઓની ચાદર છીનવામાં આવીને એ વખતે તમામ બીબીયા ફરિયાદ કરતી, યા રસૂલ અલ્લાહ, યા અલી એ મુર્તઝા, ઝાલિમ નેઝાની અનીથી ચાદર છીનતા બીબી આગળ વધી ચાદરને પકડી લેતા હતા. અશ્કિયા ખૈમામાં આગ બારે છે, પેલો ખૈમામાં આગ બરી, બીબીયા બીજા ખૈમામાં, ત્રીજા ખૈમામાં, ચોથા ખૈમામાં, જ્યારે છેલ્લા ખૈમામાં આગ બરી ન ત્યારે જનાબે ઝૈનબ આવે છે, બેટા સજ્જા તમે ઇમામે જમાના છો, શું હુકમ આપો છો? અહીંયા બરીને મરી જાય કે પછી બહાર નીકળે? અઝાદારો, હુકમે ઇમામ હતો, બહાર નીકળેલા, આ તો જાહેરી માની છે ને, તમે બાતની માની, હાથને દિલ ઉપર રાખીને સાંભળશો. અઝાદારો, મરહુમ અલ્લામા નકન સાહેબ એની શરા લખી રહ્યા છે કે હકીકતમાં જનાબે ઝૈનબના ઉપર આ આટલો મોટો સદમો હતો કે ઝૈનબ એ વખતે મોકો તલાશ કરતા હતા કે જો આ ખૈમામાં બરવું પડે ને, મરવું પડે ને, તો ઝૈનબ બરીને મરવા માટે તૈયાર છે, લેકિન ખુલ્લે માથે ના મહેરમોની સામે જાઓ. બીબી હજી તો બાજારો દરબારમાં જવાનું છે, કોઈ શકી આવે છે, સકીનાને તમાચા મારે છે, કાન ચીરીને અરે બુંદા ઉતારવામાં આવે છે. અને તમને ખબર છે, જ્યારે આ લૂંટમાર ચાલી રહી હતી ને, આ જુલ્મ ચાલી રહ્યો હતો ને, તો ઝાલિમો ખબર નથી કે કઈ દિલના માણસો હતા કરબલાના મેદાનની અંદર, જાનબૂઝ કરીને ખોફમાં વધારો કરવા માટે એ જે છે ને, એ વખતે ઘોરાને ખૈમોની બાજુમાંથી દોરાવતા હતા. આમ એની અંદર કેટલા બચ્ચા આલે મુહમ્મદ ના ડર ના મારે દોડતા દોડતા જ્યારે ખૈમાથી બહાર નીકળ્યા, ગોરોની ટાપોની અંદર આવી ગયા. બની હાશિમની બે દીકરી બી હતી અને મુસ્લિમ ઇબ્ને અકીલની 7 વર્ષની જનાબે આતિકા ગોરોના ટાપોથી પામાલ થઈ ગયા. શામે ગરીબા, અઝાદારો, બીબીયા બેઠા છે, ખૈમા જલ ચૂક્યા, હજી તો એક મુસીબત ખતમ નથી થઈ અને બીજી મુસીબત આવી રહી છે. ઉમરે સાદ કહે છે, લશ્કર વાલાઓ, લશ્કર વાલાઓ, યઝીદની ખુશી માટે, ઇબ્ને ઝિયાદની ખુશી માટે જાઓ, હુસૈનના લાશા ઉપર ઘોરા દોરાવો. હર શહીદ ના કબીલા વાલા આવી જતા હતા, કેમ કે અરબ કલ્ચર પ્રમાણે તમે કોઈના લાશામાં, લાશા ઉપર ઘોરા દોરાવો, અરબ કલ્ચર પ્રમાણે એ એક હ્યુમિલિયેશન હતી. તમે એને જલીલ કરી રહ્યા છો, કબીલા વાલાને ને એને પોતાને જલીલ કરો છો. હૂરના કબીલા વાળા આવી ગયા, જે બી હોય અમારા સરદારના લાશાને તું પામાલ કર ના, એ અમોને કબૂલ નથી. હર શહીદના લાશા ઉઠાવવામાં આવ્યા. સદારો, કોણ હતો જે ગરીબ હુસેનના લાશાને ઉઠાવે? જનાબે ફિઝા દોડતા દોડતા આવ્યા, બીબી ગઝબ થઈ ગયો, ગઝબ, તો કે અમ્મા ફિઝા સૂત્યો, તો કે લાશા ઉપર ઘોરા દોરાવા માંગે છે. જનાબે ઝૈનબ મક્તલમાં આવ્યા, અરે કોઈ મુસલમાન નથી, રહમ કરે મારા ભાઈને આ

ને મને તમાચા મારવામાં આવ્યા ને હું મક્તલમાં નીકળી અને આવાજ દેતી હતી આઈનાબી બાબા તમે ક્યાં છો તમારી છાતી ઉપર શું આવારી સકીના એની ખબર નહીં લ્યો એક તરફથી આવાજ આવી યા બુનૈયા ઇલૈયા ઇલૈયા હું એ તરફ ગઈ અરે મને બોલાવી લીધા પોતા પાસે મારા બાબાની લાશ પછી અઝાદારો તમે તો આ 1400 વર્ષ પછી હુસેનને યાદ કરો છો ને હુસેન એ મઝલૂમનો નામ છે જે એ જમાનામાં તમને યાદ કર્યા છે તમે આ રોઈ રહ્યા છો ને તમારા આંસુ જે છે ને હુસેનના શરીર ઉપર જે જખમ લાગેલા છે ને એની ઉપર મરહમનો કામ કરી રહ્યા છે અલ્લાહ કરે તમારા આંસુ ફાતેમા ઝહરાના રૂમાલ સુધી પહોંચી જાય તમને દુઆ ઇમામે જમાના નસીબ થાય અઝાદારો સાંભળશો સકીના કહે છે ફૂપી અમ્મા જેટલી વાર હું અહીંયા બાબા પાસે આરામ કરતી રહી એક અજીબ વસ્તુ મેં જોઈ છે તો કે બેટા સકીના કઈ વસ્તુ છે તો કે ફૂપી અમ્મા જેટલી વાર હું બાબાની છાતી ઉપર સૂતી ના બાબાના કપાયેલા ગલાથી આવાજ આવતી હતી એ મારા શિયાઓ જ્યારે ઠંડો પાણી પીજો મારી પ્યાસ ને અઝાદારો કમસેકમ આ 2 મહિના માટે પોતાના ફ્રીજ ઉપર લખી લેજો અસલામ અલેકુમ યા બાબદિલ્લા કમસેકમ 2 મહિનામાં પાણી પીવા વાળો મૌલાને યાદ કરે બસ અઝાદારો મારાથી વધારે નથી પરાતો છેલ્લી વાત અને રુખસત લઈ લઉં જનાબે સકીના ખૈમામાં આવી ગયા બીબીઓ જે છે ને બચ્ચાઓને સંભાળ્યા બચ્ચા સૂઈ રહ્યા છે રાતનો અંધારો શામે ગરીબાનો અંધારો બી એક કયામતનો અંધારો હતો જમીને કરબલા મને વારંવાર ઝલઝલાના ઝટકા આવી રહ્યા છે ઈ અંધારા બયાબાનની અંદર ક્યારેક જીનોની આવાજ આવી રહી છે ક્યારેક મલાઈકાની આવાજ આવી રહી છે ક્યારેક ફાતિમા ઝહરાની આવાજ આવી રહી છે રોવાની આવી હાલતની અંદર બીબીઓ બચ્ચાઓને મુશ્કેલથી સુરાવી દીધા અચલામાં જે છે ને ઝૈનબે કુબરાની નજર પડી ઝૈનબ તૂટેલા તલવારને લઈ અને ઉમાં પહેરો દઈ રહ્યા છે આજે અબ્બાસ નથી તો અબ્બાસની બહન તમારી ચોકી ભરશે અટલામાં છે ને ઝૈનબ શું જુએ છે એક રોશની અમારા કરીબ આવી રહી છે ઝૈનબ કે છે લૂંટવાવાળા આ વખતે તમે નહીં આવો ખુદાના વાસ્તા અમારી પાસે કોઈ સામાન બાકી નથી છતાં બી ઝુલમ કરું છે કાલે આવજો બહુ જ મુશ્કેલથી અમારા બચ્ચાઓ બહુ જ મુશ્કેલથી જે છે ને અમારા બચ્ચાઓ સૂતા છે આવા વારી બાઈ સલામ કરે છે જનાબે ઝૈનબને જનાબે ઝૈનબ કહે છે એ બીબી તમે કોણ છો આ આલમે ગુરબતમાં અમે સલામ કરો છો અમને તો કોઈ સલામના લાયક બી નથી સમજતો આવા વારી કે છે બીબી હું ઝૌજે હુર છો જનાબે ઝૈનબ ભરેલા ઘરની મુસીબતે ભૂલી ગયા જલ્દી જલ્દી આગળ આવે છે ઝૌજે હુર ના અરે ગલામાં હાથ રાખીને કહે છે એ અમારા મહેમાનની ઝૌજા હું તમને અમારા મહેમાનનો પુરસો આપું છું માફ કરજો તમારા શોહરની મહેમાની ના કરી શકા એવા વખતમાં આવ્યો યકીન માની રહ્યો અમારો અસગર બી તરસ્યો હતો ઝૂલામાં ઝૌજે હુર કે છે બીબી બીબી શર્મિંદા ના કરો કુસૂર તો મારા શોહરનો હતો ને જનાબે ઝૈનબ કહે છે અચ્છા શા માટે આવ્યા છો તો કે બીબી આ થોડો પાણી થોડો ખાવાનું લઈ આવ્યા છે શહેજાદી સુકેલો ખાવાનું શહેજાદી આ તમારી ભાઈની હાજરી સબી લઈ આવ્યા છે આ જો હતો ઝૈનબનો દિલ ભરાઈ ગયો